ಬೈರಾಣಿ ಬಾತ್ ಕಾರ್ಯಕ್ರಮ ಹೊಂದಿರುವವರಿ ಸಬ್ಬೇನೋನೆ ಸೊರತಗಿರಿತವೆನ್ನು ರಾಮ ರಾಮ ರಾಮ ರಾಮ ಮೀನು ಅವರೇ ಆಪಣೆ ವಿಶ್ವ ಸ್ತಂಪಾನ್ ಸಪ್ತಾಹ ಚಾಲಿ ರೋಹೆ ತೊ ಆಜೆ ಸೊರಾ ಉಪರ ಆಪಣೆ ಸಬ್ತಿಕ್ ಪಹಿಲೆ ಚರ್ಚಾ ಇಸ್ ಕರಂಗಾ ಕೆ ಸ್ತಂಪಾನ್ ಕರಾಬು ಕೆಮ ಜರೂರಿ ಹೆ ಇನ್ ಹಾತೆ ಹಾತೆ ಬಡೆ ಬರಸಾತ್ ನ ಮೌಸಮ ಚಾಲಿ ರೋಹೆ ને બરસાતના મોસમમાં આપણે ઘણી પ્રકારની સાવધાની રાખવી પડી વિશેષ કર જહેરીલા જાનવર થકી તો સોરા ઉપર એની બી ચર્ચા કરંગા એની વાત આપણે આપણે કેજ દરેન અભિયાન ચાલી રહ્યો હોય જેમાં વરસાદી જળને સંરક્ષણ બદલે આપણે કાર્ય કરવાની વાત હે એ કરંગા એને હાથે હાથે આણા બદલતા મોસમમાં આપણે શરીરને સ્વસ્થ હતી રાખો એના વિષય ઉપર આપણે સોરા ઉપર નર્સિંગ અધિક્ષક મયંજી પંડ્યા હે વાત કરંગા અચ્છો સુ એક ગીત હાંગરંગા તો કાર્યક્રમ ને આપણે શરૂઆત કરો વિશ્વ સ્તનપાન સપ્તાહ થી બેનો આપણે સબ જાણા કે બચ્ચા ને હે માનું દૂધ પીવાડું ખૂબ જરૂરી હે ને હવે આપણે 1 ઓગસ્ટ થી લઈને 7 ઓગસ્ટ સુધી વિશ્વ સ્તનપાન સપ્તાહ ચાલી રહ્યો મતલબ આ પૂરા સપ્તાહ આપણે સ્તનપાન બદલે જાગૃતતા ફેલાવવાનું કાર્ય ચાલી રહ્યું હોય કે સરકાર હે એ બી પ્રયત્ન કરી રહી હૈ સંસ્થાએ પ્રયત્ન કરી રહી કે લોકોમાં જ્યાદાથી જ્યાદા સ્તનપાન પ્રતિ જાગૃતતા ઉત્પન્ન થાય આપણે બી જાણીશું કે સ્તનપાન કરાવવું કેટલું જરૂરી હૈ બચ્ચાને સ્તનપાન કરાવવાથી મા અને શિશુ બેનું સ્વાસ્થ્ય અચ્છો રહે આ બેનું સ્વાસ્થ્ય બદલે અત્યંત આવશ્યક હૈ આપણે ગ્રામીણ ઇલાકામાં તો આપણે કહો ભી હો કે સપ્તકી પહેલા બચ્ચાને અગર માને દૂધ પીવાડા તો બચ્ચો એ સ્વસ્થ રહે મજબૂત રહે અને રોગ પ્રતિરોધક ક્ષમતા અચ્છી રહે સ્તનપાન હે બચ્ચા બલે ભી લાભદાયક રહે ખૂબ ને મા બલે ભી લાભદાયક રહે તો આપણે દેખો કે બચ્ચા બલે સ્તનપાન હાથે લાભદાયક હે તો શિશુ બલે કે સ્તનપાન એટલે લાભદાયક હે કે માનો જે સપ્તાહ પહેલો દૂધ રહે ગાઢું દૂધ જેને કોલેસ્ટ્રોલ કહે એમાં ભરપૂર એન્ટીબોડી રહે ને બચ્ચાને સપ્તાહ પહેલા અગર માને દૂધ પીવાડા તો એનાથી બચ્ચાનું પ્રતિરક્ષા તંત્ર ખૂબ મજબૂત થા એને હાથે હાથે સંક્રમણ ને ગંભીર બીમારી રહે એનાથી બી બચી ન રહે એને હાથે હાથે બચ્ચાને પાચન નહીં મજબૂત થા કે બચ્ચાને પેટ મેં ને આતો બદલે માનું જે દૂધ રહે

0: એ ખૂબ અચ્છું રહે અને આસાનથી બચી જાઉં. સ્તનપાન આપણે બચ્ચાને જન્મથી 6 મહિના સુધી તો સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી હોય કે એના જેમ બચ્ચાને બીજો કઈ ઠોસ આહાર યા ઉપી આહાર આનો તે પચવાને ખૂબ મુશ્કેલ રહે ને એના શરીર ભલે અચ્છું બની રહે. તો 6 મહિના સુધી અગર બચ્ચો સ્તનપાન પર નિર્ભર રહેગા તો જે ભી બચ્ચાને સ્તનપાન હે એનાથી એનું પાચન અચ્છું રહેગા ને શરીર ભલે રહેણા તો ભલે અચ્છું રહેગા. બીજું સ્તનપાન કરાવવાથી બચ્ચો એ બીમારીથી બચ્યું રહે બચેલું રહે કે સ્તનપાન થી દસ્ત હે નિમોનિયા હે દમા હે આવી જે બીમારી રહે ને બચ્ચાને થવાનો ખતરો એ કમ રહે. બચ્ચાને માનસિક વિકાસ બચ્ચાના દિમાગનો વિકાસ બદલે બૌદ્ધિક ક્ષમતાનો વિકાસ બદલે સ્તનપાન ખૂબ આવશ્યક હે કેમ કે આને ખૂબ પોષક તત્વ રહે ને આ પોષક તત્વ માથી બચ્ચાની સ્તનપાન દ્વારા જાય તો આનાથી બચ્ચાનો અચ્છો વિકાસ થતા શારીરિક વિકાસ તો થશે હાથે હાથે માનસિક વિકાસ પણ ચિત્ર થતા બચ્ચાની શારીરિક વિકાસ બદલે માનસિક વિકાસ બદલે એની પ્રતિરોધક ક્ષમતા બળાવવા બદલે સ્તનપાન ખૂબ જરૂરી હે. બચ્ચાને 6 મહિના સુધી સ્તનપાન કરાવવું જરૂરી હે. 6 મહિના બાદ બચ્ચાને કઈ પૂરક આહાર બી આપી શકો પર અગર જે ભી બચ્ચું હોય 6 મહિના સુધી માને દૂધ ઉપર નિર્ભર રહેગા તે બચ્ચું અગર જે મજબૂત ભી રહેગા સ્વસ્થ રહેગા. માં બદલે ભી સ્તનપાન ખૂબ અચ્છું હોય કે બચ્ચા બોલે તો હે ઉપયોગ પર હાથે હાથે માં બદલે ભી ખૂબ અચ્છું હોય કે માને ભી અગર બચ્ચાને સ્તનપાન કરાવે તો પ્રસવ બાદ જે ગર્ભાશય રહે એ જલ્દીથી સામાન્ય અવસ્થામાં આવી જાય. બ્લીડિંગ ભી કમતા ને તેજીથી માની હે રિકવરી થાય મતલબ માં હે એ પ્રસવ બાદ જલ્દીથી એ ઠીક થવા લાગે અગર એ બચ્ચાને નિયમિત રૂપથી સ્તનપાન કરાવે. ગર્ભાવસ્થાની વજન બળી જવાનો એ ભી સ્તનપાન કરાવવાથી નિયંત્રણ આવે. એના હાથે હાથે માં હે સ્તન કેન્સર હે ઓવેરિયન કેન્સર હે એવી પ્રકારની જે ગંભીર બીમારી હે એના ખતરાથી ભી બચી રહે. ગર્ભાવસ્થામાં ઘણા પ્રકારના હાર્મોન બદલાવ થાય જેનાથી માતા અહીં ઘણા વખત તણાવની શિકાર થઈ જાય તો સ્તનપાન કરાવવાથી ઓક્સિટોસિન હાર્મોન સ્ત્રાવિત થાય જે માને તણાવ મુક્ત કરવા યા તણાવને દૂર કરવા બદલે અચ્છું રહે. એટલે સ્તનપાન કરાવવાથી માં હે બચ્ચા હાથે જોડાવતો મહેસૂસ કરે છે એને હાથે હાથે એને શરીરમાં એટલો અચ્છો હાર્મોન સ્ત્રાવિત થાય જેનાથી માં હે તણાવગ્રસ્ત ભી થઈ જાય એટલે માનસિક રૂપથી મજબૂત થતી જાય ને શારીરિક રૂપથી સ્વસ્થ થઈ જાય. તો આ કુછ સ્તનપાનના ફાયદા હે મુખ્ય મુખ્ય એ નાના સ્તનપાનના હજી ભી ઘણા ફાયદા હે કેમથી સંપૂર્ણ શરીર સ્વસ્થ રહે માનવ બચ્ચાનું ને અગર જેની ભી બેની સ્વાસ્થ્યમાં વધારે સમસ્યા નહીં આવે તો સ્તનપાન કરાવવું ખૂબ જરૂરી હે. વિશેષ કર 6 મહિના સુધી બચ્ચાને સ્તનપાન કરાવવું હે ને આ સ્તનપાન સપ્તાહ હે તો જાગૃતતા ફેલાવવાનું કાર્ય આપણે સરકાર તો કરી જ રહી હે પર હાથે હાથે બહેને હે જે સ્વરા ઉપર ને રેડિયો ઉપર કાર્યક્રમ સાંભળી રહી એનાથી ભી નિવેદન હે કે જે સોરિયા હે જે નવી માં બની એને ભી આપણે સ્તનપાન મતલબ પ્રેરિત કરાવો કેમકે આપણે ઘણા પ્રકારની ભ્રાંતિ હે કે જે નવી માં હે સ્તનપાન કરાવવા બદલે ઘણી હિચકી યા ફિર ઘણા પ્રકારની એને ગલત ફેમી હે જેમ કારણે સ્તનપાન કરાવવાથી બચી લીધી. પણ અગર સ્તનપાન નહીં કરાવો કે બચ્ચાથી તો ખુદનું શરીરનું ખુદનું સ્વાસ્થ્યનું નુકસાન થઈ રહ્યું એને કોઈ ફાયદો નથી જોકે સ્તનપાન કરાવવાના જ્યાદા ફાયદા હે. તો આ જાગૃતતા હે આપણે ભી હે બહેને હે ફેલાવી શકીએ ને આ કાર્ય આપણે ભી કરવું જોઈએ. અને શિશુને નાની સ્વાસ્થ્યની વાત કરી એના માટે આવડે વરસાદનો સમય હે. વરસાદના સમયમાં આપણે શરીરમાં ભી ઘણા પ્રકારની બીમારી ઘરઘરી જાય ને શરીર હે અસ્વસ્થ થતું જાય તો આપણે હાથે આજે સોરા ઉપર નર્સિંગ અધિક્ષક હે મયંકજી પંડ્યા જેનાથી કે આપણે બદલતા મોસમમાં આપણે સ્વાસ્થ્ય હતી રાખો એના બારામાં આપણે ચર્ચા કરો એની હાથે હાથે આખો સંદેશ સાંભળો પછી આપણે આગળની વાત કરો.
1: પીએમ જય અબ ગરીબો કી જય બન ગઈ હૈ.

0: करें।
1: नमस्कार,
2: आपका नाम?
1: मयंक, दसवीं ट्यूटर हूँ मैं।
2: मयंक जी, मारे ये जानू तो आपसे कि आजकल जो मौसम परिवर्तन था, छोटी मोटी बीमारी थी नहीं?
1: બઢિયા છે, આ મોસમી બીમારી નો પ્રશ્ન એવો હોય કે સહી સમય માટે પૂછ્યું હોય કે આપડે આ મોસમી બીમારી ચાલી રહી અને ઘરે ને દિક્કત બી રહે કે આપણું હોય આને આપણે હમણાં દિક્કત અલગ અલગ મોસમ માં એવું છે કે આ પર્યાવરણ ની જે પરિસ્થિતિ છે ને એના બદલાવ આવી કરે, આના બદલાવ ની વજહ થકી હોય એટલે બી બીમારી એ પેદા થાય, બીમારી થઈ એને આપણે મોસમી શરીર નો પ્રતિરોધક ક્ષમતા જે હે એ આપણે પ્રણાલી કે આ બીમાર થવા બદલને આપણે રોકે ને એની મહત્વતા હે છે, આપણે શરીર ની પ્રણાલી કેવી હે એના માટે મોસમી બીમારી થવી નહીં થવી ઘણી વાત નિર્ભર કરે।
2: અચ્છા, મતલબ આપને કહેવાનો મતલબ એ કે જેનો પ્રતિરક્ષા તંત્ર મજબૂત હોગા એ આ બીમારી થી કઈ કમ ઝપેટ માં આવેગા।
1: બિલકુલ સહી, કે જેનો આ તંત્ર મજબૂત હે પ્રતિરોધક ક્ષમતા કે એને આપણે ઇંગ્લિશ માં કે ઇમ્યુનિટી એમ કે આપણે તો જાણે કે ઇમ્યુનિટી કો કહેવાય, ઇમ્યુનિટી મજબૂત હે તો આપણે વ્યક્તિ આ છોટી મોટી આ મોસમી બીમારી હે એથી બચી જાય।
2: આપણે પ્રતિરોધક ક્ષમતા મજબૂત રાખવી ખુબ જરૂરી છે,
1: ખુબ જરૂરી,
2: એને બદલે અચ્છું ખાન પાન લેવું બી ખુબ જરૂરી છે।
1: હા, પ્રતિરોધક ક્ષમતા બદલે ઘણી ચીજે આપણે ખાનપાન અચ્છું રહે, ખાનપાન અચ્છું હોવું જે કહે એને સમજવા બદલે એના ખાનપાન ને જેટલું બી પોષક તત્વ આપણે જરૂરી છે એ પોષક તત્વ આપણે જે ખાવાનું ખાય એના મેં એ રહેવું જોઈએ, અને પ્રોટીન છે, કાર્બોહાઈડ્રેટ છે, આપણે વસા થાય ઘણા મિનરલ આવે એ સબ મળીને આપણે પોષક તત્વ કહેવાય, અને અલગ અલગ માત્રા રહે એ બરાબર આપણે ભોજન ને નહીં આપણે ભોજન ને થાળી અમે એ સબ નહીં રહેગા એ પ્રતિરોધક ક્ષમતા કમ થઈ જાય, આપણે ખાન પણ હે એના માટે આપણે આ સબ તંત્ર મજબૂત થવું કમજોર થવું એના માટે નિર્ભર કરે, એના માટે આપણે વ્યાયામ કરી શકીએ, અગર ખાન પણ અચ્છું હોય અને વ્યાયામ નહીં કરે એ વ્યાયામ નું બી એક આપણી મહત્વતા, વ્યાયામ બી કરવું પડે,
2: પ્રતિરક્ષા તંત્ર મજબૂત રાખવા એટલે આપણે સંતુલિત આહાર લેવો અને વ્યાયામ કરવો ખુબ
1: જરૂરી,
2: પેલા આપણે દિનચર્યા અને રોજમર્રા ના કામ યા બરબાદ ને ભૂલવું જે સામેલ
1: હતું
2: એ આપણું શરીર અચ્છું રહેતું
1: અચ્છું રહેતું આપડે મોસમી બીમારી જેની વાત ચર્ચા કરી
2: ત્યાં
1: કે આપડી મોસમી બીમારી આપણને ચપેટ લઈ લે,
2: તો ખુબ અચ્છી આ વાત બતાડીએ, હવે મને બતાડો કે મોસમ પરિવર્તન થી જે બીમારી થાય એ કઈ કઈ?
1: ઘણી બીમારી આપણે વાત કરે મોસમ બદલે શરદી ખાંસી ફેફડા માં કોઈ સંક્રમણ થઈ જાય, વાયરલ બુખાર થઈ જાય, નામ આપણે વાયરલ ફીવર થઈ ગયો ડાક્ટર બી આપણે ઘણા લોકો પરેશાન રહે, આ મોસમી બીમારી થકી આપણે માત્ર ચમડી નું સંક્રમણ બી આવી જાય, આ કુદકુદ એવી મોસમી બીમારી એટલે હર મોસમ બદલે એટલે હર કોઈ ને કોઈ કોઈ બીમારી આરામે થઈ જાય।
2: અચ્છા, આના લક્ષણ શું હોય?
1: આરામે એવું હોય કે જેમ આ જેટલી બીમારી મેં વાત કરી ને એના મેં હર બીમારી નો આપણે સૌ જાણે લક્ષણ અલગ અલગ રહે, પણ ફિર ભી એક આમ એક આમ લક્ષણ જે આપણે હે આ સબ બીમારી ને મલાવી ની વાત કરે તો ખુદ ખુદ લક્ષણ એવા રહે કે હર બીમારી રહેગા જેમાં વ્યક્તિ ચાહે છે આપણે શોધા આંબળી લેવા ને બરાબર જવું હોય જેમાં શરીર મેં દર્દ પૂરા શરીર મેં દર્દ થઈ ગયું હોય જી ગભરાવું ભૂખ કમ લાગવા લાગી જાય અચાનક કે આપણે બેઠા તરત વ્યક્તિ એમ મહેસૂસ કરે કે મને ભૂખ કમ લાગી રહી
2: છે,
1: ચીડચીડાટ બી રહી શકે, આપણે સિરદર્દ બી રહી શકે, બુખાર આવે, પેશાબ ને જલન થઈ શકે, ને બીજું નાક થકી પાણી આપવું, ખાંસી શરીર માટે સુધી આવી જાય, ઠંડ લાગી શકે, આપણે પૂરા શરીર દર્દ માસ્ક પીશે દર્દ રહે, આ સબને થવા પેલા એક લક્ષણ હે જેને આપણે હર શ્રોતા ધ્યાન રાખી શકે એની હિસાબે એનો શું કરવો એવી એને ખબર પડી શકે, આ એક લક્ષણ હે આ સબ હર બીમારી મેં લક્ષણ મળી જાય,
2: અંત આને
1: બચાવજે કરવું એ શબ્દ કે આના સપને ખાસ હવાલે આ મને લાગે કે વ્યક્તિ બીમાર જ ને પડે મોસી બીમારી ચપેટ ને આવે એની પ્રિયમાં વાત છે આના બચાવ મેં એ શહેર

0: કરી જો પ્રતિરોધક ક્ષમતા જે મજબૂત કરવી હે એને બદલે સત્તગી પહેલા એને ખાનપાન ની જે વાત કરીએ એને તગીવી પહેલા અગર વ્યક્તિ આપણી ખુદ ની શારીરિક સ્વચ્છતા રાખી શકે એ ખુબ જરૂરી હે. શરીર ની સ્વચ્છતા રહેગા તો બીમારી નહીં થાય. જેવી સ્વચ્છતા એટલે આપણે અમદાવાદ રોજ સ્નાન કરવું હોય, અચ્છી તરફ હાથ ધોવાય, કોઈ ભી આપણે કામ કર્યું ખેતર નહીં આવ્યા, કોઈ બીજું આપણે અસ્પતાલ નહીં આવ્યા, કોઈ કામ કર્યું તો એમ પણ હાથ ધોવા, ખાવા પહેલા હાથ ધોવા, આટલું સ્વચ્છતા અમે કરે. આજકાલ લોક જાગૃત થઈ ગઈ, શિક્ષા એટલી થઈ ગઈ કે લોકો આખું સમજે આની વાત ને આગળ બરાબર બરાબર કામ કરેલા કઈ કે મોસી ભાઈ આપણે લે. ને આજકાલ એક બીજી વાત કે જેમ સેનેટાઈઝર હર આપણે વાગર ને જાણે હર વ્યક્તિ આવે આજકાલ સેનેટાઈઝર નો જે ઉપયોગ છે ને એની થકી બી આપણે છોટી મોટી બીમારી લઈ જે મોસી બચી શકે તો સેનેટાઈઝર નો ઉપયોગ બી કરવો જોઈએ. ને ખાનપાન માં તો વાત થઈ ગઈ, ખાનપાન નું બીજું હું આપને જોડું આના મેં કે જેમાં મસાલેદાર ને ખાવું ને શુદ્ધ ખાવું એટલે હે બીજું તાજા ફળ આપણે જે ખાઈ શકે અગર વ્યક્તિને એમ લાગે કે મને મારે કરી શકું હું આટલું એ ખરીદીને ખાવું તો તાજા ફળ બી ખાતા તે એને આ સબ બઢિયા રહેગા ને બીમારી થવાથી બી બચી શકે એ આપણે આપણે આ વધતી જાય. બીજું આરામ જોડો કે આ ભીડભાડની જગ્યા માટે જાણવા આપણને આ મોસી બીમારી મુજબ શરદી ખાંસી આ સબ થવાનો બી આપણે દરેક કે આ બી મોસી બીમારી થઈ શકે ભીડભાડ ને જવા થકી બચવું.
1: કહેવાનો મતલબ એ છે કે આપણને ઘરની આસપાસના વાતાવરણની આપણી શારીરિક સ્વચ્છતા ઉપર ખૂબ ધ્યાન દેવું જોઈએ.
0: ને સાથે સાથે આપણે તે આપણે જે વાતાવરણ છે આપણે લઈ જાય બે સ્વચ્છતા હોય બે સ્વચ્છ વાતાવરણ તે જઈને આપણે બે મોસમી બીમારી થી બચી શકે
1: બચી શકે. અને સાથે સાથે આપણે ખાન પાન બી સ્વચ્છ રાખવું જોઈએ. તો આણમે દાલે હરી પત્તેદાર સબ્જી નો ભી ઉપયોગ અચ્છી તરહ થી કરવો જોઈએ.
0: સબ્જી નો ઉપયોગ કરવો હે જેમ આજકાલ આપણે ગામો મેં સબ્જી કરને પાય પાય સુગાડી લઈને આપણે ખાઈ નાખા એને એને દાલોમાં બી ખુદ પ્રોટીન મળે. પણ આરામ જે સબ્જી ને દાલ ખાવા એક જ હે કે આપણે સબ્જી અહીં ઉગે ખેતર થી લઈ જાય અને થી લઈ જાય ધોઈ ને ખાવી ધોઈ ને ખાવ તારા મેં કઈ કીટાણુ નહીં ને ધોઈ ને ખાઈ સ્વાસ્થ્ય સફાઈ રીતે ધ્યાન રાખવું તો આ બી કહીને બી આપણને બીમાર કરે. આપણે તંત્ર મજબૂત રહેતું તો પુરાના સમયમાં એ આજે કમજોર હતા નું કારણ બી આ છિડકાવ વગેરે જે હે લીધી
1: આપણે ખાન પાન એટલે શુદ્ધ નથી રહ્યું
0: શુદ્ધ નહીં રહી ગયું.
1: હવે મેંજી બતાડો કે અગર આ બીમારી આપણને થઈ જાય તો આપણે શું ઉપાય કરો.
0: અગર બીમારી થઈ જાય તો આપણને ઘણી જગ્યાએ એવી કે એક તો આપણને એ ધ્યાન રાખવું કે આપણું તંત્ર કેમ કે મજબૂત છે કે નહીં હે કે એમાં શું થઈ ગયું હોય શું નહીં ધ્યાન રાખ્યું એ સૌ વાતો વાત હે. એના બાદ બી અગર આ થઈ ગઈ હે તો આપણને હું એનો બચાવ રાખવું એ બી ધ્યાન રાખવું પડે. અગર કોઈ થઈ જાય તો આપણને આપણે અસ્પતાલ આજકાલ આપ દીધી ઉગાડા વાગર ને હર છોટા છોટા ગામ ના અસ્પતાલ અમારે સબ સેન્ટર ઉગડી ગયા એમને આપણે અમે સ્વાસ્થ્ય કલ્યાણ કેન્દ્ર એમ નામ મળી સીએચઓ બેન અમારે એને પેનજી બેન એ સબ આપણને આ સ્વાસ્થ્ય ને બારામાં જેટલી પરામર્શી આલવા તૈયાર હે. કોઈ બી ટાઈમ આપણને ખરાબ ને કરે વ્યક્તિ ને એને એમ લાગે કે મારે આ લક્ષણ જે આપણે વાત કરી છે લક્ષણ અગર દેખાય એ આપણે નજીક ને જે બી સ્વાસ્થ્ય કેન્દ્ર હે જઈને ડાક્ટર સાથે ત્યાં છોટા અસ્પતાલ પેલા આપણે સીએચઓ સાફ મળે ત્યાં વધારીને આપણું વધારીનું કામ જે બી એ વધારે એમ કરી શકે છે પરામર્શ એથી લેવા જઈ શકે.
1: કોઈ બી મતલબ દવાઈ વગેરે લેવી હોય તો આપણે ડોક્ટર ને સલાહ થી કે થઈ
0: જાય. બિલકુલ સલાહ થઈ લેવી
1: ખુદ ના ડોક્ટર ને ભરો જોઈએ
0: ને એમને ભરો જોઈએ એમ થી પરેશાની સબની વધી જાય.
1: સહી
0: જાય ડાક્ટર આ પેલા નહીં મળતો હતા ડાક્ટર તો કોઈ કે મેડિકલ માં લઈ લીધું કોઈ હવે આપણને ડાક્ટર સાહેબ આ સીએચઓ સાહેબ ને અમારા એનએમ બેન જે આખે આખે મળી
1: જાણકારી આલી આપનો ખૂબ ખૂબ ધન્યવાદ.
2: પ્રત્યેક મંગલવાર ગુરુવાર ઓર શનિવાર કો શામ 7 બજે સુનિયે કિસાન વાણી પ્રાયોજક કૃષિ એવં કિસાન કલ્યાણ મંત્રાલય ભારત સરકાર.

બહેનો, આપણે સંગીત સાંભળ્યું ને વાત હજી કરવી હતી, પણ આજે સવારનો સમય પૂરો થઈ ગયો. અસ્તરીતાબેન ને આજ્ઞા આપો. રામ રામ, રામ રામ.